0: 오르바 다 규탄당에 듄데 신교 다 가세라 샤샤스나 나르위직네야 아니 줄람다 딘데 카레 방롬베 조르딘데 다 루테와 뚝바페 구조시 람마체 딘데 시야 조르바
1: 리시
0: 아니 남규네 베데 빵 뚝게 마레데 이네데 최전부 지야데 개첨부 딘데 시리샤 가강아 지르 지에마세 딘데 다다 카레디 조자 베티야 소 딘데 다 지투게 마레데 최전부 지야데 다 남규 최에 줄라 카레 이네데 최전부 지야데 개첨부르도
1: 슈잔 카세 나웨릭디 다 딘데게 첨레 톨이야 통세 지민나 초동안 다 데스 이네레 루비나로게 창알 키다 정시 파주 뒤잠바 기랑게 니바도 도나나야 지단 티웨견다 싱가나로리아 초고 유베 최원의 슈비나다 초고 최디즈도야 가비스라
0: 책문들
1: 딘제인도자 김다츠 정니네 고조야타 양키랑 싱가나로기 초고 소야레 디뉴잠 돈주야 잡알 다투규 응난 제조회 나로리아 최고 망츠
0: 취야도
1: 문에 개심시라 마드벨
0: 추구 취야도 수부 균용의 가르신의 대담은 시대 추구 동야디 개체주리도가
1: 추산
0: 근데 디산탄 강가 양아치도 가부유전 마르첼라 속보다 딩산 실로니아 나이차그르도 동야 가부랑가
1: 제제라
0: 한테 주르 동차베 나니 양 진이사군나 자답데 베데 나그르스텐 키제시 두마르텔레 야 나야게 자제서르티 양 토르주르바
1: 토르주르반데
0: 다 부이네레 Pūngya kāwū yōre kiyōyō mār tī shēngri tē yā tīng sā Pūg nē lē jīngi sā gui nā tā nā nye tīng rē māngbū tōyō yōngu duwa
1: Rēshā rēshā mchila
0: Tī shī kiyōrī shā kīmdā kī lē sāb sāb shī yā tē tsū Pūngya kī shēngbū tīng rē shī rēshā
1: Rēshā rēshā mchila Tā nē rī māngbū chī yīnā tē kīrāngi sē tāng chū lām tā tē gā chāwā yū tū zāmbā Tā ngā zū nē rī tī mā nā yā tī ngō ngō nā tū ngē tī lē sōs rī ngī rī rī bāl Tī ndi hindu yī bār tū sē chū tī zō yā lā tū nā tī kē chīm shī rā rī shā lā Shām lī yā mū tū yam jī lā kī rā lī gā ndi shū yā jī lā Kē sē jī ngī sā gu nē tī pō bī nā Tā ngā zū pū mē kī tō nē mē chū nā yā kī kē chū tī ndi yō rī bē lā
0: Tā pō mē kī tō nā shī nē nā zū kī chū o tsir shī yō rī kī chū yā gu yō rī Tā kā rī sī nā nā zā kān rī shī nē lē tō mā nā zī kū tī samla tang gurwa
1: rī shī
0: Tā nē kī yēn sī tāp shē tā mā tā nē tā sī tāp tī ndi kī chū tsū tsā dōn shī sūng chē mēn chū chī kī yō rwa Tā kōng kī shū bē nā zā tā jī nī sā gu nē zā tī kū ā mā tē kā rī sī sū nā nyo bā sūng lē pē kī chāng wē chā tī pē chā wā lī ā nē lū sūng tā nī yā pū chē mā tū tsāng nā zā tī

0: 안에 얼룩 집에 주탕 몸사 집에 삼칠 냉사 안에 얼룩 집에 꿀렁 채사 집에 기배 같이
1: 이게 알로저 계산진진기 루시님 시라단스 다 못튀네 안츠 녀야디나 된자기 균시인 균시된조 안즈 초아다 조아 텀습여지 제자 초우진전 최 녀라
2: 샘랑 안즈 짐주 대자 꼴기 세자 젠잠 루주 제나 긴제 두게
3: 영아 영아 팀원의 약부도 안츠 펜토 첨부 세자 요리 샘라 로마 디안 안에 치와 뚱규탕 로마 뻬메디기 치진 왕게 잠냐 최자 뻬메양 종 핀소 죽자 쥐메양 초문에 지렌 딥규인
4: 팅상 지소토 김상 상마 라유바탕 중람토 랑코 양저 제탕 만저동 유바리 티티 안주 짐주키 시차 똑바 제주니 하장 개초에 된다 시기 녜 샘라 키남라 짐주 된자 키초와 카셰 륜주인 키남베 레 딥로낭
5: 용아 용아
4: kerang pame lang kho nang du gup jim ju den ja la thon nang che gwe ba khang yu tham
6: ka lo we jam ki mo tin tu chu khu de cho ki me ba ri
7: mo je ki kho ne rang ki go thang lak ba den cho ki ma re la ki kong nang ne ki ni yuk cho ki ma re
8: mo dra tong gen ki pa la ta am la la sun bu so cho ki ma re
9: ke se kerang song lam ye yun tu chu gup thang si do ka chu gup sap sap che gwe ba jim ju si sha khang yu ba re
10: song lam jo ga nge ba tu ti cha che gang ne jo gwe
11: lam se du ka thu kup lo ma pu yin na gu nye de bu ta lo jeng gu yin na xin nye zho chu ki yue ba ri
12: yin na ang chu gu chun ju mi gen ta nyam du chin na den ba yue ri
13: ke se rang ki chok po chong me lam ye yu ne ge dang che kang zha che gu san
14: lam sing ti cho su ju mi rung wa ri ya ma yak po ma te ba ju chin na lu bu tu mo zha kang ne yu mi han ma gu wa dung we nyan ka yue
15: wo na jim zhi da da lo ki ke chu kang zha che ne ngo xian ba chi gu ge re ta
16: jin chi da da lo la ri min zhe wa ni yue ba re jin ni nam ga xie du ji tu lo ma bu tang lo se bo lo jin ku jie ren me su ba ge yue ba re lo ti da ki xiu lam to gi mo zhe la zhe wa tang de be ko da zhe ge yue ba re xie jin ni lam xie du ke ye yuan tu lo ma bu tang lo jin ku mi gang be zhe dang zhe wa ni ren me su ba ge yue ba re lo ti ni gi lam su ki mi nam la tok ba tang de gu be ko da zhe ge yue
17: nan zhe jin zhe da da lo la ji song kang zha qie gu
18: nan zhe lo ma bu yi na lang ga ye yuan tu zhe mi cho ba nge ba tu gong ne de gu lo jin ku ba song na xin ne lam ye yuan la zhe cho be ko da zhe ba re
19: ki ge nang xin nan zhe xu lam to gang kho kong chung dong chu ki ma ri la xu lam ki ye yuan tu bo lo ge ba ta te ye che ba so za wa ne qi ge yo ma da
20: 当时每朵洁白露出众，羊皮白面干碎冬人囊，每朵整齐聚来连珠心，南大里边念了一念珠。
1: 你家俺在六朝车，几处你都给打六个粗心些。现在金主店家里呀，二十七块地呢，还将开钱不起来。 空气店家也允许的，但你不拒绝，俺将是我瞅不清楚。店主先不咱们一半，然后老七个爸比呢，是不是七块他老七个爸比呢？没主意，他都一那老七个爸比呢。